0: કઈ કોટ પવન પાણી બે સંતર કઈ કોટ દેશ ભૂ મંડલ સગલ સમગ્રી અપને સુતાર નાનક જિસ જિસ ભાવે તે નિસ્તાર
1: કઈ કોટ બે પ્રાણ સિમરતા શાસ્ત્ર